પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારું અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બાળકના નામ સાથે હવે પિતાનું નામ રાખવું ફરજિયાત રહેશે નહીં. જન્મ મરણ રજિસ્ટારે નવી માર્ગદર્શિકા જાહેર કરી. ગુજરાત સહિત 3 રાજ્યમાં બનેલી ડિજિટલ ધરપકડની ઘટનાઓ મામલે સીબીઆઈના દેશભરમાં 89 સ્થળોએ દરોડા. રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને અમદાવાદમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે જાળિયામાં પીએમશ્રી શાળાના વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, તળાવ અને રમતગમતના સાધનોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મોટી રાજસ્થળીમાં નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી અને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ટ્રોલી તેમજ વડિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ તથા વર્ગખંડનું ખાતમુહૂર્ત કર્યું. આજે જન્માષ્ટમી નિમિત્તે શ્રી માંડવીયાએ પાલીતાણા ભવાની માતા મંદિરમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. તેમણે પાલીતાણા તળેટીમાં વીર દાદુ બારોટના સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. બાળકના નામ સાથે હવે પિતાનું નામ રાખવું ફરજિયાત રહેશે નહીં. જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ અટક અને વાલી માતા પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તે અનુસાર જન્મ

0: પ્રમાણપત્રમાં બાળકના નામમાં પિતાનું નામ મિડલ નેમ તરીકે રાખવું હવે વૈકલ્પિક રહેશે. ઉપરાંત બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ હટાવીને માતાનું નામ દાખલ કરવાનું હોય અને માતા પિતા બંને બાળક સાથે રહેતા હોય તો પિતાની લેખિત સંમતિના આધારે જરૂરી સુધારો કરી શકાશે. જો માતા પિતા છૂટાછેડા લીધેલા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય તો અદાલતના હુકમના આધારે બાળકના જન્મના પ્રમાણપત્રમાં માતાનું નામ અને અટક રાખી સુધારો કરી શકાશે. જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ સુધારવાનું હોય અથવા પિતા અને બાળકની અટક અલગ હોય તો જરૂરી આધાર પુરાવાના આધારે સુધારો થઈ શકશે. મરણ પ્રમાણપત્રમાં મૃતકના નામની પાછળ પિતા કે પતિનું નામ લખવાનું હોય તો તેને મિડલ નેમ તરીકે રાખવું ફરજિયાત નહીં રહે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતના કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે પૂર્ણ થયેલા પાળાની કામગીરીનું આજે સ્થળ નિરીક્ષણ કર્યું. ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિને કારણે કામરેજ તેમજ આસપાસના નદીકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થતું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા માટે પાળાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. શ્રી પાનશેરિયાએ જણાવ્યું કે આ પાળાના નિર્માણથી નદીકાંઠાના પરિવારોને મોટી રાહત થઈ છે.
1: હવે જો થોડું પાણી આવ્યું હોત તો બધા જ મકાનો નદીમાં ગરકાવ થઈ જાય. સિંચાઈ વિભાગે તુરંત જ યુદ્ધના ધોરણે એક મહિના પહેલા અમે ખાતમુહૂર્ત કર્યું હતું. આજે આ ક્ષણ માટેની આખો પાળો બની ચુક્યો છે. જે કરવું પડતું છે આગળ અહીંના કિનારાને અને લોકોના બચાવ માટેના યુદ્ધના ધોરણે કામગીરી કરીશું.
0: ગુજરાત સહિત ત્રણ રાજ્યમાં બનેલી ડિજિટલ ધરપકડની ઘટનાઓ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દેશભરના 89 સ્થળોએ દરોડા પાડ્યા. આ ત્રણ કેસોમાંથી એક કેસ બિટ્સ પિલાની સાથે સંબંધિત છે. આમાં પીડિતને 3 મહિના સુધી ડિજિટલ ધરપકડમાં રાખવામાં આવી હતી અને પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરનારાઓએ તેની સાથે 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અન્ય એક કેસમાં છેતરપિંડી કરનારાઓએ પીડિતની ગુજરાતમાં 3 મહિના માટે ડિજિટલ ધરપકડ કરી 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્રીજો કેસ કર્ણાટક રાજ્ય સાથે સંબંધિત છે. ડિજિટલ ધરપકડ કરી 15 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં 3 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજે જન્માષ્ટમીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધરાત્રિએ શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી સાથે મંદિર પરિષદ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષથી ગુંજી ઉઠશે. ડાકોરના રાજા રણછોડજી મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. શણગાર આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પરિસરમાં આસોપાલવના તોરણો લગાવી ભવ્ય શણગાર કરવામાં આવ્યો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મની ઉજવણી કરાશે. અમદાવાદના ઇસ્કોન સહિતના વિવિધ કૃષ્ણ મંદિર અને ભાડજના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે યુવાનો દ્વારા વિશેષ રીતે રાસલીલાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર પરિસર કૃષ્ણના ભજન કીર્તન અને જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. તો અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. સાંભળી એક અહેવાલ.
2: યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવને લઈને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના બરોબર 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શામળાજી મંદિર ખાતે થવાની છે. તે પહેલા ભજન સંગીત સહિતના વિવિધ કાર્યક્રમો શામળાજી મંદિર પરિસર ખાતે યોજવામાં આવી રહ્યા છે. દૂર દૂરથી આવેલા ભક્તો કાનાના દર્શનની એક ઝલક મેળવવા માટે પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે લાંબી લાઈન જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની સુરક્ષાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસનો કાફલો સતત ખડે પગે છે. રાત્રિના બરોબર 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શામળાજી મંદિર ખાતે થવાની છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તો કચ્છમાં ભુજ સહિતના સ્થળે ભરાયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વિવિધ સ્થળે શોભાયાત્રા અને મટકી ફોડના કાર્યક્રમ યોજાયા. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામે કૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. તો પંચમહાલમાં વૈષ્ણવ હવેલીઓમાં પણ વિશેષ પૂજન અર્ચન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગોધરા અને શહેરામાં મરડેશ્વર ધામે જન્માષ્ટમીના લોકમેળા ભરાયા. જન્માષ્ટમી પર્વને લઈને સોમનાથના હરિહર તીર્થ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બોટાદમાં 25 જેટલા ટ્રેક્ટરોમાં વિવિધ ધાર્મિક અને થીમ આધારિત ઝાંખીઓ સાથે ઓપરેશન સિંદૂર અને વ્યસનમુક્તિના સંદેશા આપવામાં આવ્યા. સાબરકાંઠાના ઈડર ખાતે જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત અને ભાતીગળ લોકમેળો યોજાયો. કૃષ્ણ જન્મોત્સવને લઈને સમગ્ર

0: ઈડર શહેર આસ્થા અને ઉલ્લાસના રંગે રંગાયું. બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. શક્તિપીઠ અંબાજી, પાલનપુર, ડીસા, થરા, દિયોદર સહિત ગામડાઓમાં પણ મટકીફોડના કાર્યક્રમો યોજાયા. તો જામનગરમાં 20 સ્થળોએ મટકીફોડ અને કાનાને મારું માખણના આયોજન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABIDને ફોલો કરશો.
0: વલસાડ જિલ્લાના પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. આ ઉજવણીમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષરથને લીલી ઝંડી આપી રવાના કરાયો અને રોપા વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ આબોહવા પરિવર્તન સામે લડવા વૃક્ષારોપણ અને સ્વચ્છ
2: ત્રણ વર્ષ સુધી એ લોકો નિભાવ કરશે. આવા આયોજન સાથે વન વિભાગ ને સહકાર આપીને એનજીઓ પણ કામ કરે છે અને વન વિભાગ જે રીતે કામ કરી રહ્યું છે એને પણ ધન્યવાદ આપું છું અને સમગ્ર વન કર્મીઓને અભિનંદન આપું છું.
0: હવામાન. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે, જોકે રાજ્યમાં હમણાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. આ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વાતાવરણની આવી જ સ્થિતિ રહેશે તેમ ભારતીય હવામાન વિભાગની અમદાવાદ કચેરીના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
3: आने वाले 7 दिनों के लिए है फोरकास्ट की बात करेंगे तो गुजरात रीजन में ही साथ ही सौराष्ट्र कच्छ लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. टोटल जो सिस्टम देखा जाए तो गुजरात स्टेट के आसपास 3 सिस्टम्स हैं, जिसमें एक मानसून ट्रफ है और एक ट्रफ है जो नॉर्थ ईस्टर्न डिस्टर्बेंस से जा रहा है और एक वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजिशन 64° ईस्ट लॉन्गिट्यूड और 32° नॉर्थ लेटिट्यूड.
0: અમદાવાદમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થશે. દિવ્યાંગ તીરંદાજો માટે યોજાતી આ સ્પર્ધામાં 19 દેશના 108 જેટલા તીરંદાજો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઔપચારિક રીતે આ સ્પર્ધાનું ઉદઘાટન કરાવ્યું. આ સ્પર્ધામાં ભારત તરફથી પેરિસ 2024 પેરાઓલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાઓલિમ્પિક પદક વિજેતા શીતલ દેવી, અર્જુન પુરસ્કાર વિજેતા રાકેશ કુમાર અને શ્યામ સુંદર સ્વામી જેવા પ્રખ્યાત ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા 2026ની પેરા સિરીઝનો 3જો તબક્કો છે. 4થો અને અંતિમ તબક્કો ઓક્ટોબરમાં ચીલીના સેન્ટિયાગોમાં યોજાશે. બોટાદમાં ગેરકાયદે ફટાકડાનો વેપાર કરતા 2 શખ્સ ઝડપાયા છે. પોલીસે શહેરના ગોળ બજારમાં દરોડો પાડ્યો હતો. તે દરમિયાન 2 શખ્સો પરવાના વિના ફટાકડાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બાળકના નામ સાથે હવે પિતાનું નામ રાખવું ફરજિયાત રહેશે નહીં. જન્મ મરણ રજિસ્ટ્રારે નવી માર્ગદર્શિકા જાહેર કરી. રાજ્ય સહિત દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સાંભળીશું એક ફિલ્મ ગીત.
1: ક્યાં પડ્યો?
2: ઓફિસ.
1: હેલ્મેટ તો પહેરતો જા.
2: અરે કઈ ના થાય.
3: કઈ ના થાય, આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજના જીવનમાં સાંભળીએ જ છીએ. બાઇક ધીમે ચલાવજે. અરે કઈ ના થાય. હેલ્મેટ પહેરતો જા. અરે કઈ ના થાય. ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર. અરે કઈ ના થાય. સીટ બેલ્ટ તો પહેર. અરે કઈ ના થાય. આ રોંગ સાઈડ છે. અરે કઈ ના થાય. સાંભળ્યું છે ને, પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે. એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય. કાર ક્રેશમાં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય. રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય. એટલે જ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો. હેલ્મેટ અવશ્ય પહેરો. ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો. ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સ ને ફોલો કરો.
4: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શ્રોતા મિત્રો, ફિલ્મ ગીત અંતર્ગત સોદાગર ફિલ્મનું ગીત સાંભળીએ. લતા મંગેશકર મોહમ્મદ અઝીઝના સ્વરમાં, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર છે આનંદ બક્ષી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડીયા વાંચે છે મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં આવતીકાલથી દિવ્યાંગો માટે યોજાનારી વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવરે કહ્યું, ભારત અને બેલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીનો સદીઓ જૂનો સંબંધ, પરસ્પર વિશ્વાસ પર આધારિત. અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઉત્સુકતા દર્શાવી. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કહ્યું, EOS-05નું સફળ પ્રક્ષેપણ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત કરશે. સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આવતીકાલથી યોજાનારી દિવ્યાંગોની વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ અને અમદાવાદ માટે યાદગાર બની રહેશે. ગુજરાતના અમદાવાદમાં ભારતીય તીરંદાજી સંઘ દ્વારા યોજાયેલા હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ઉદઘાટન સમારોહને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી શાહે કહ્યું હતું કે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, રાષ્ટ્રમંડળ રમત, પોલીસ ગેમ્સમાં રમાતી તમામ રમતની શક્તિ વધારવાનું અમારું લક્ષ્ય છે. તેમણે આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
1: 19 દેશો સે 108 સે જ્યાદા પેરા એથલીટ્સ હિસ્સા લે રહે હૈ ઉસ વક્ત મેં સભી કો યે કહેને જા રહા હું કે અહેમદાબાદ, ગુજરાત ઓર ભારત આને વાલે દિનો

0: खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरालंपिक से जुड़े हुए खेल हो, चाहे अन्य स्पर्धाओं, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है। सभी प्रकार के स्पोर्ट्स की ट्रेनिंग का भी ये हब बनेगा, सभी प्रकार की स्पोर्ट्स की फैसिलिटी का भी ये हब बनने जा रहा है।
1: આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાનારી આ સ્પર્ધા વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવરે આજે ભારત અને બેલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીને અતૂટ સંબંધ ગણાવતા કહ્યું, સદીઓ જૂનો આ સંબંધ પરસ્પર વિશ્વાસ, પારદર્શકતા અને સહકાર પર આધારિત છે. મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ ખાતે એક સત્રમાં શ્રી ડી વેવરે હીરા ઉદ્યોગમાં ભારત અને બેલ્જિયમની પૂરક શક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતને વિશ્વની કાર્યશાળા તથા બેલ્જિયમના શહેર એન્ટવર્પને વૈશ્વિક સંપર્કનું મંચ ગણાવ્યું હતું. વિશ્વના હીરાના પાટનગર તરીકે જાણીતા મુંબઈ અને એન્ટવર્પ વચ્ચેની સમાનતાઓને દર્શાવતા શ્રી ડી વેવરે કહ્યું, બંને બંદર શહેર પોતપોતાના દેશના આર્થિક એન્જિન છે. તેમણે કહ્યું, મુંબઈમાં આવેલું એચઆરડી એન્ટવર્પની નવી કચેરી બંને દેશ વચ્ચે હીરા વેપારને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને ઇટાલીમાં યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ સિદ્ધિ તેમના નેતૃત્વમાં ઇટાલીના લોકોના વિશ્વાસને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, તેમની મિત્રતાએ બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. શ્રી મોદીએ બંને દેશના લોકો માટે એક સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે મજબૂત સહયોગ યથાવત રાખવા ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે સુશ્રી મેલોની આવનારા વર્ષોમાં પણ સતત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. દરમિયાન માનવ સહિત અવકાશ ઉડાન, આધુનિક અવકાશ ટેકનોલોજી અને બંને દેશની અવકાશ સંસ્થાઓ તથા ઉદ્યોગો વચ્ચે યોગ્ય સંકલન જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી. ડોક્ટર સિંહે ફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને અવકાશ બાબતોના મંત્રી પ્રોફેસર ફિલિપ બેપ્ટિસ્ટ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને પક્ષે પેરિસમાં આ મહિને યોજાનારા આંતરરાષ્ટ્રીય અવકાશ સંમેલનમાં ભારતની ભાગીદારી અને બેંગ્લોર અવકાશ પ્રદર્શનીમાં ફ્રાન્સની ભાગીદારી અંગે પણ ચર્ચા કરી. આ બેઠકમાં ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય અવકાશ સંમેલનમાં ભાગ લેવા અને ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવા ઉત્સુક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે સવારે શ્રીહરિકોટાથી અદ્યતન રોકેટ પ્રક્ષેપણ વાહન GSLV-F17 રોકેટ માટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-05નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. ઇસરોના જણાવ્યા મુજબ EOS-05થી વાસ્તવિક સમયમાં તસવીર મળશે. તેનાથી ખેતી અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રમાં પણ મદદ મળશે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કહ્યું કે આ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.
2: I am very happy to announce that GSLV.
3: मुझे यह घोषणा करते हुए अत्यंत प्रसन्नता हो रही है कि GSLV-F17 वाहन ने उन्नत पृथ्वी अवलोकन उपग्रह 5 को सफलतापूर्वक और सटीक रूप से उसकी निर्धारित कक्षा में स्थापित कर दिया है. हमने इस प्रक्षेपण वाहन का उपयोग करके एक बार पृथ्वी अवलोकन उपग्रह 5 के चालू हो जाने के बाद यह भू कक्षा से भारत का पहला समर्पित इमेजिंग उपग्रह बन जाएगा, जो हमारे देश के लिए महत्वपूर्ण रणनीतिक डेटा प्रदान करेगा.
2: जियो ऑर्बिट प्रोवाइडिंग
1: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભગવાન કૃષ્ણની નગરી મથુરા વૃંદાવન

0: માં પણ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ભવ્ય શણગાર કરાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે.
1: ભગવાન કૃષ્ણ કી જન્મભૂમિ કો દુલ્હન કી તરહ સજાયા ગયા હૈ ઓર હર તરફ રંગ બિરંગી રોશની કી છટા બિખરી હુઈ હૈ. ઇસ અવસર પર લાખો શ્રદ્ધાલુ ભગવાન શ્રી કૃષ્ણ કે દર્શન કર અભિભૂત હો રહે હૈ. યહાં કે પ્રમુખ મંદિર મથુરા કી શ્રી કૃષ્ણ જન્મભૂમિ, દ્વારિકાધીશ મંદિર, વૃંદાવન કે વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બિહારીજી મંદિર મેં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કી જબરદસ્ત તૈયારીયાં હૈ, જહાં રાત મેં જન્મોત્સવ મનાયા જાયેગા. સુશીલ ચંદ્ર તિવારી, આકાશવાણી સમાચાર, લખનૌ.
0: ગુજરાતમાં પણ જન્માષ્ટમીને લઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. આ અંગે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: પવિત્ર નગરી દ્વારકા મેં ભગવાન દ્વારકાધીશ કે દર્શન કે લીએ દેશ વિદેશ સે બડી સંખ્યા મેં શ્રદ્ધાલુ ઉમડ પડે હૈ. તડકે મંગલા આરતી કે સાથ શરૂ હુઆ પૂજા અર્ચના કા ક્રમ પૂરે દિન વિવિધ ભોગ દર્શન ઓર ધાર્મિક અનુષ્ઠાનો કે સાથ જારી રહેગા. ઉત્સવ કા મુખ્ય આકર્ષણ આજ મધ્યરાત્રિ કી મહાઆરતી હોગી, જબ બાલ ગોપાલ કે જન્મ લેતે હી પૂરા મંદિર પરિસર હાથી ઘોડા પાલ કી જય કન્હૈયા લાલ કી કે જયકારો સે ગુંજાયમાન હો ઉઠેગા. વહી પ્રભુ શ્રી હરિ કી પ્રતિમા કા નયનાભિરામ શૃંગાર કર ઉન્હે દિવ્ય આભૂષણો સે અલંકૃત કિયા ગયા. પૂરે પરિસર મેં ભજન કીર્તન ઓર કૃષ્ણ લીલા કી મધુર સ્વર લહેરિયાં ગુંજ રહી હૈ. દ્વારકા કે અલાવા રાજ્ય કે ડાકોર કે રણછોડ રાયજી ઓર અરવલ્લી કે શામલાજી મંદિર મેં ભી જન્માષ્ટમી કા પર્વ ધૂમધામ સે મનાયા જા રહા હૈ. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: ભારતીય પુરુષ ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ચાઇના માસ્ટર્સ બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા છે. તેમણે આજે સાંજે ચીનના શેન્ઝેનમાં ડેનમાર્કના કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનને 21-13, 16-21 અને 21-18થી હરાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે 7 રાજ્યોના ન્યાયિક અધિકારીની નિવૃત્તિની વય મર્યાદા 60થી વધારીને 62 કરવા નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી મોહનાની પીઠે છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને સંબંધિત સેવા નિયમોમાં સુધારા કરીને નિવૃત્તિની વય ઔપચારિક રીતે 62 કરવાનો નિર્દેશ આપ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં આવતીકાલથી દિવ્યાંગો માટે યોજાનારી વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવરે કહ્યું, ભારત અને બેલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીનો સદીઓ જૂનો સંબંધ, પરસ્પર વિશ્વાસ પર આધારિત. અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઉત્સુકતા દર્શાવી. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કહ્યું કે EOS-05નું સફળ પ્રક્ષેપણ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आप सुन रहे हैं विविध भारती, हर दिल से जुड़ी देश की सुरीली धड़कन, हर लम्हा हर पल आपके साथ। कार्यक्रम चित्रलोक बस थोड़ी ही देर में।
1: क्या पढ़ियो?
2: ऑफिस।
1: हेलमेट तो पहन तो जा।
2: अरे कहीं ना था।
3: કઈ ના થાય, આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજ ના જીવન માં સાંભળીએ જ છીએ। બાઈક ધીમે ચલાવજે। અરે કઈ ના થાય, હેલ્મેટ પહેરતો જા। અરે કઈ ના થાય, ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર। અરે કઈ ના થાય, સીટ બેલ્ટ તો પહેર। અરે કઈ ના થાય, આ રોંગ સાઈડ છે। અરે કઈ ના થાય, સાંભળ્યું છે ને, પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે। એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય। કાર ક્રેશ માં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય। રોંગ સાઈડ ચલાવતી વખતે કાર ની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય। એટલે જ હંમેશા ટ્રાફિક ના નિયમો નું પાલન કરો, હેલ્મેટ અવશ્ય પહેરો, ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો, ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોન્સ નો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સ ને ફોલો કરો।
4: ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી। મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

0: चित्रलोक कार्यक्रम में अब हम लेंगे एक छोटा सा अंतराल। बने रहिए हमारे साथ और सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: in English, Commerce and Sociology on the 9th and 10th of this month. Candidates can download their admit cards from ugcnet.ta.nic.in using their login credentials. In badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty enter their fourth straight China Masters semi-final after beating Denmark's Kim Estrup and Anders Kvarup Rasmussen in Shenzhen this evening. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે પાયલ ભટ્ટને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.